0: ऐसे ही हो रहे तेरे लिए तो अंदरा तेरी अंदरा तेरी नज़र के चाचे जी कौन सी चीनी अने यहाँ जी टीवी दोजे को तो ने लारें जी कंदर चावा को नॉन न्यूज़ चल रही है ना डाइजो से तो माते ना यहाँ अने सुलासो बग ता चे यहाँ जी आयर वा नारा नी पे भी चे यहाँ जी आप दी कोर जी ता चे ते सो जी ता डाइजो से डाइजो ते ता लिखे जेम भी वांबो को नॉन ला अने कौन ता शेबान ना यहाँ सो कौन सा ता सास का बात चांता ना नाम रहा ला ता आधा थामी रहा ता रोज से ने यहाँ सो ते सुन यार वा ने कौन ता शेबान ना यहाँ से ने ता चाय चाने यहाँ सो बेके जो चीची ता थंबरे गोने ता शेड कासा वी गोने ता सुन बात ने शेड कासा वी गोने सुन बाय चीची नीनी ता शेड कासा गोने सुन बाय ते यहाँ कोरंग सा ते जा माइन बा चाय चाने कौन ता शेबान ना यहाँ ते ने थेम कोतनी चावा तांजु को नॉन ता मिंटा देदा निजी ने देनी रंग जातन बा से आ देदा आशुन जेमिन जो से नंजे के ता चाची दे कौन सी शीनी अने बेके जो करों के चाग जो आग चीनी तेरा यां दे तुगी नांगने तेरे सर हिमजुन जेनी अने थमाला चेरे से दे ता लादेंग चेते सो सोमाते तनी डाइजो से तो कंडे कंडे चीनी बा ता ते चेरे ना चिकन संग नॉन दुनी अने उमा तें या बा तें चेरे जे
1: Dienju Tsema Mandei Tingzin da Lebun Tsemi Xiaoju Jijin da Jiji Tsema Jibie Longting da Singin Tsema Nanla Gatun Xia
2: Zhezhe Lasang Wumi Chita Li Cungzhe Lixie Zhongzi Chiaju Jin Dazhe Kibi Yunglo Bichan da Xuanzhe Singin Bungwi Xi Sungbu
0: Ladenji Chiga Ta Dienju Yosu Yorwa लादेंगे ठीक तेंजु योजो जो करते अने अंजो चाव संजु बागे नाना ताको शिबांजांजी मातोल शिचा के ता सुन्योपा मारे तें इधर ता ती कोला लिखे जीवन रंग नाने यं चाव संजु बागे जबा लिखे जीवन रंग नांदे यं नये निये दंबा तं तेंजु चकन नाला न्यू से ने ता चिक कामा निये थोनी अने चाव संज Tini lida cheda teni seya teso tsoma te tosi tse kasa tse toni li seya de nai nimba yinba ta che seya de nai yiba yinba ta lida cheda teni seya de nai damba yinba ani teni tseke se ni teso te pa tsingi ke ani goden se namudu te pa ka jesa de tani ma njaba jinze pari mato ani nai nige damba teni tseke seya teta susu je ngo te kante yinba nai nimba seya de ngo kante je yinba nai yiba seya de ngo kante je yinba dāmbā sēdī kāndā jīyīmbā, dēnī cākā sēdī kāndā jīyīmbā ndor nā, ānī dēnī tēsū yu ngō tāng yāng nāngsī jī chēpār, bē nā nāyī nīmbā dā yibā nīngi pārū lā chēpā kāndā jīyō yāng nā nāyī yibā dā dāmbā nīngi pārū lā chēpā kāndā jīyō dēnī dēnī dā cākā lā sōpā sōsō yu ngō dā chēpā dā kāndā jīyīm ndor nā nīmbā nāyī yīpā dāmbā lāsopā tēsōg tēnī mā tēkī yōsō lāsopā tēsōg tōnī yā nāsī kī tōnsī chēpā mūrāwā kī tōnī shērā kī yāwā lāsopā tā tēsō lī tsam tē ndor nā anī gārāsā kūrō kū tā nāyī nī yī dāmbā tēnī tsakā tēsō jī kūrō nāndrāng tsā mā tō lō tā kōntī kī pā nā yī sōsō jū ngō tā nāsī chēpā tā tēnī tēsō lī jē wī kī pē jī lāsopā tē Ta shitangan rotan nangyi shibayi na ko sanji bachin jeba chiyin dil kandir la ta teso di heji chawa goni chi kyu gipa tar yuri tes. Wenchang ta jiwaan korangu nona ta kondi heba nangyi teso di cherse dil pa tsingi ku kuwa ta tos kasa wa tangwa mato teso ju ngodan tini chichi peji laso ba teso di heji chawi goni tini njaya bachi kanya mebari. Yangji tribi doje korangki ladeng je nae susu ge da nangsi ji chipar da peje deso de zawa ni ni su manyo ba den eres da de ma res da kan der sanju ba sanju ba den reba li ji je bi wan bo no deso de ka sa bo ji de zan ji da ko su me ba yin na yang we chang tang ju gun reba ka ne se me ong gun na la ani nae ni ge den ba de ni che ge deso de chung ka sa go gun da su yo ba re tang ju gun da reba gun su yo ba re ta teo nga su ta jir ta ju kasala te su shita wonga re de ta ndiga nona di kasala ta sashi gitsu dila nga su pa ta denda wachi yipa yina kani se me longa nona li ta sha yir ten chik te te ti sha wii yir shi la sha wa shi par tuen pa la nima li si sha wa ta nimi nang sin tenye ta yipa gyu chi sin dha yang sha wa shi pi sha wii yil tena tena nja wa la pento me na nima te pe na xer ta ngota bu se ni oya na yi nima ji te ni pe jira ji bi goni su yore pento yue na yipa te pēr nā lōng lā yendā wē sē nē, nā yī bā jī tēnī bē jī dā jī bī yī gu nē sōng. Pēntō mē jāng xā yī tā xā wā ngō jī yī nā, nī bī nāng sē, tēnī tē pē nā lā rā sā dā wē sē nē, tēnī jī ngō tāng, 대지 베지다 집이 거니송 강이 강라 때봐 니다 옆에 대잔이 샤와 때니 뭐지나 나이더마 니게 때세니 아야 나이더마 니게 좀 어당 아 된대 지지다 아 베지다 집이 거니송 봐 와야 되네 빼나 아 나이더마 니게 빼나 띵도 뭐여 따르세니 고 베지테레 되네 책임니다 된다나 덤이 나한테 책임데 빼나 친다 하러나 총지디지 죽다 버지니 어 책임지더니 아 어당 아니 되지 베지다 집이 군수야. 대인들은 나의 님바다 이바 덤바 대니 책에 어 대소주다. 제발 베지지지 통니 아니 단주근 잡아 간에 세 메롱 놓나? 아니 또지 써보시니 소녀. 양 간에 세 메롱 그 융코롱 놓나? 나의 니게 덤바다 대니 책에 써지자 쓰라져도 나나도 연기 파치를 라다다. 텀비 라니 나야 세르 세니. 어 라든지 치 가치요 봐 대소 니종아 마세 아니 데 간들라다 라데니 나이스 라데스 기비기 젠세 미레테리 타기비 젠센데 간지지 봐 왜자 나라 데니나 문중마이 고리 순세니 아 데니 미살 라데지 체근노네 나다 라데니노 나이 니게 덤바 데니 체케스니 쇼당가 라데니 체테도 덴가는 주기로 와 얘자 나 라데니다 덴가게 나니 데니라다 문중바테 아니 아 뭐지 벤친 인자나 그 마곤 센자다 아 데니 얘다 데지스나비 그 스드 벤친 아건 제비겠다. 아 대신 뭐 틀린지 그 논아야. 아 다 나라니도 대니는 문주선이 순요리. 어디인들 아 다 마고 천자다. 아 뭐든지 뭐 틀린지 그다 순설 때 예야시니. 아니 나라 대니야다. 아 나라니도 대니는 문주 위치 때 소대. 아니 간에서의 면허는 하장 깊지 순요 바래. 근데 인들 아 저 돈을 보지 봐야나다. 아 라덴 그 천대서 그다. 아 대주 줘서 주고 걸라. 아 저래서들다. 자위 차니 어 양지 제비도 적인데 간에서의 면허는 논아. 아 도자지다 사카테니 소용바레스 선주바건 잡아 경왕근만도 쪼데 치레스나다 라덴지 칭아보고 자이조스데다 사보데요레스 사스가바탄테 나다 나마라라토 아다 타메라다 르세니 어 자이조스데 경왕근노 쪼치데요레 아 덴주조스데 단중근 잡아까니 세 명옹근노나 아 아니 도스지 카세유고니 베지다 지비고니 곧 어 땡잡아던 지지레 너치레세데다 양지트비 도지카 안제비기 경왕다 까니 세 명옹근노나 다 라덴지 코른다나 아 아니 손도 던지지다 던지는 저 공진의 저 열나 아니 도시 카창아지나 차창아 그 관잡지 니타바 왔다 던지지 차바리 왔다 대처리세 들다 아 조대 자와 아 선지바가 자와 그랑그나가다 라뎅크 고르텐도 덴바 대단 아니 디긴 잡아 리히 제비 왕보고 놓았다 아 라뎅크 지 닌자다 아니 덴주 조사다 자이유스 어때서 대처리세 들 아니 마 다자스 공진이 오시바 던지지 자 대소 대처리지나 감들 라데고 기타 아 융기타 쇼콘다 보지리 아 드니타 디 지스라 처리세들 다 미스그 아 라데지 나이 숨보 나이 니게 덤바 여러와 나이 숨보다 드니 데니 체카다 지바 그 쳬퍼 대처리세들 다 아 중세지 예지 근데 처리세나 샤당카타 아 라데지 가는노라 다 치카넨다 보지다 아 존넨다 보지 차대바리 디인들 네고라 아니 아마 도스지 사시조지지 되네 뒤인 상황 체리스나 다 셰다 라딩이 체리스나 다 셰다 나라가 체니부 대진 주스 예시에 바스 너 체리스나 히지지 다 나라가 체니부도 체리스나 야 라딩자 많이 받고 가르쳐 그러고 야 대진 주스 예마야 마무지 용교리 대소 간다 간다 지인바 대치기죠 아니 탄주를 체리스에 들었다 라딩이 체인들아 셰다니까 영주 나루고 남바 먼라베 고니 아니 체텔라 예나 시탄카탈라 체르젤나타 아뎅게 체다 오뎅게 체다 아니 어뎅게 체다 우뎅게 체다 에뎅게 체세니 아 시탄게 나마가노 느기요리 딘딜 양지 나로가 나마 먼저 요거니 예나 아니 라뎅게 체데 어뎅게 체그 어르기노 또슬 데 간지지니 바 왔다 대체르제딜 탄주리 시지 드리지니 데소데 다 르마이게도 로티 지마노노 나르소 아 마용거레 딘다 테리 디세기 준비 다 가베지 혼생 참데 원다나니 야지 드니 예야 아 드니 아 간에서 메론당 리히 준비 원보 드니 그 드니 그 놀라 아 아니 라덴지 아 고거다 자조르다 덴조데 소소 진레지 되요 봐 오다 데소데 나서 혼딘디다 아 나데 조원다 보시니 히바 덴데지 딘데다 드레고 혼딘단 절데 아니 나서 좋아 아 가히지 드니 마케지 좋아 가히지 게지 아 드니 좋아 데서는 나서 사이르지 아 땅터 바이나 아 아니 하장다 야본다 지요사리 다 좋아 담보도 강리 세디라 아 지왕군으로 아단 타메 라단 세디라 아단 아니 타메 기지서 라딩 치 자다 저저거리 스딩라 자다 르닌데 제유이 카슬라 자다 저테 간레지네 야고 그리스 근데 니바 쳔레지지 카슬라 라제르 간레지지 카슬라 저제르 또 대니를 때니 창자고도 간리